રાશે કાર્યક્રમ ખેતીવાડી આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ લઈએ એક નાનો બ્રેક અને હામળી આપણા ઝાબવા જિલ્લામાં આદિવાસી સમુદાય ભીલમાં જે લાડો પૈણે અને તીનમાં જેવું ગીત ગાવે તેવું મજાનું ગીત હામળીને પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વશમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વશમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, અને આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણો ચર્ચાનો વિષય રહે સબ્જીની ખેતીમાં સફળ કિસાન અને કાલા નમક સાવલ દેખી કિસાન ઉત્પાદક સંગઠન કેવી રીતે ફલ ફૂલી રહ્યો, એ વાતો આજ આપું એના કાર્યક્રમમાં સાંભળવાના છે. અને કિસાન ભાઈઓ, એ બધી વાતો આપણને વતાર

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ વધાવીએ અને હામળી કાલા નમક ચાવલ અને કિસાન ઉત્પાદક સંગઠનની વિસ્તારપૂર્વક વાતો.
2: मैं आदिति शर्मा सफल किसान कार्यक्रम में आप सभी का स्वागत करती हूं. हमारे इस कार्यक्रम में हम कृषि के क्षेत्र में कुछ अलग कर रहे किसानों और साथ ही साथ संस्थानों से आपको मिलवाते हैं. हमारे देश में कई ऐसी संस्थाएं हैं जो कृषि के क्षेत्र में किसानों को जैविक और प्राकृतिक खेती से जोड़ने के लिए निरंतर प्रयास कर रही हैं. आज की हमारी इस कड़ी में एक ऐसी ही संस्था नाबार्ड के बारे में हम आपको जानकारी देंगे, जिसने बहुत ही महत्वपूर्ण काम किए हैं, जिनमें शामिल है उत्तर प्रदेश के पूर्वी उत्तरी क्षेत्र के जो